શ્રોતાઓ નમસ્કાર. વિવિધ ભારતી કે સુપરહિટ પ્રોગ્રામ આજ કે ફનકાર મેં બોલીવુડ કે એનર્જેટિક ડાયનેમિક ડેશિંગ હેન્ડસમ વેરી ટેલેન્ટેડ એક યંગ સક્સેસફુલ એક્ટર કી બાતે ઓર ઉનકી ફિલ્મ્સ કે ગીતો કે સાથ હું